0: ના ડોલખામા બિસં વર્ષ પુરાનો એકમાત્ર ડીલર ગીતાશ્રી સ્ટોર ચરીકુટમાં છંડે છે ને જસલે 10 વર્ષે વોરંટી ભાયકા સામાન ગેસ સાથે નેપાલકા સૌભંદા પુરાનો ચિરવેની કંપની ડોલ્ફિનકા 5 વર્ષે વોરંટી ભાયકા આકર્ષક મોડેલ કા કુર્સી ટેબલ એસપીએલ કા સબ પ્લાસ્ટિક કા બાટા બાલ્ટીન લગાયત ભાડા સુફાટ મૂલ્યમાં ઉપલબ્ધ કરાવશ ને
1: મેહી આ મહિની ગીતાશ્રી સ્ટોર એટલે થાપા બાજેકો વર્ષોમ પુરાનો ફસલ હોય ને
0: તે પુરાનો વિશ્વાસીલો થાપા બાજેકો ગીતાશ્રી સ્ટોર જ્યાં ભાડા વ્યવસાય ગર્નક લાગી ચાહીને સંપૂર્ણ સામગ્રીહરૂ કંપનીકૈ મૂલ્યમાં પાઇન્છ કે અને અર્કો કુરા પહેલા થાપા બાજેલે ચલાઉંદી આએકો ત્યો પસલ અહિલે તે ઉનકૈ છોરાલે ચલાઉંદી આએકો છ ને ત્યો ત ડોલખાકો લાગી એકમાત્ર ડીલર હો કે તેસો ગરી કસો હોલા
2: હમરા સેવા તથા